ગ્રાહક કેન્દ્રિત પ્રાયોજિત કાર્યક્રમ વિશ્વધર્મી વિશ્વનાથ શોધ વિશ્વશાંતિચા યાત્રા વચનપૂર્તીચી આપણ ઐકલાત આકાશવાણીચ્યા પુણે કેન્દ્રાવરૂન. શ્રોતેહો, સકાળચે 10:10 આણી 24 સેકંદ ઝાલેત. आता प्रसारित करत आहोत सुगम संगीताचा कार्यक्रम. कार्यक्रमात सुरुवातीला ऐकूया पद्मजा फेणाणी जोगळेकर यांच्या स्वरातली गीतरचना.

શ્રોતિઓ, હતા પણ એકલાત કાર્યક્રમ નાદ બ્રહ્મ. શાસ્ત્રીય સંગીતાવર આધારિત યા કાર્યક્રમામધ્ય આત્તા પણ એકલત પંડિત દિનકર કૈકિણી યાની સાદર કેલેલા રાગ સાવની બિહાગ. આકાશવાણીચં હે પુણે કેન્દ્ર આહે. મધ્યમ લહેરી 378°7.8 મીટર્સ અર્થાત 792 કિલોહર્ટ્સવર, તસંચ ન્યૂઝ ઓન AIR યા મોબાઈલ એપવર જગત સર્વત્ર. આતા ઠીક 11 વાજતા હિન્દીતુન બાતમ્યા આણી 11:05 મિનિટાની ઇંગ્રજીતુન બાતમ્યા આમી આમચા દિલ્હી કેન્દ્રાવરુન સહક્ષેપિત કરતા હોતું.